0: હઉ કુંભી હઉ સલની ઇતા માંજ કાદ સલની.
1: આઈ મિંગ હાન હાજરાગે આઈ નોમે ગપ મબે અદુગા આઈ સલોગ મમિંગ ના સિંથા આઈ બુદી હાના બુદી કેદર જુપુરામી ઈ સીજી ફુજરામી હજિંગ ના સુમનાગી મેમ્બર ચમ ચમ ના દુમ લેજરે
2: રોટેશન ની
1: ના આ કે હિવા ગામ ગુજુ કાઈ ના હેતે બા સો કે
2: મયામ ના હાઈ બુદે દી સેલ હે ગ્રુપ સી યાવબદેગી ગામ બહેરમ દુ બયામ સે દુમ ખરગલ વે હેને રે હાઈદા
1: બુદી હૈયે બા આ થકત પ મયાવ ગો બુદી હાઈદી અહોંગ બદી યામ હોંગે હેક હોબદગી બુદી યાવજરક પને હાઈદી થવાઈન જો યામ પામજના મેમ જે પુલલગા હાઈબદી છેલુગ આ આ અદુ પામજાબગી દમ તૈશાના શાગ ઇથોંગ મંગની ખના દુ મેમ જે કોહો હોદના ખોતના મેમ પુંદના છેલુગ સમે યા હોજી ખોલોજી ને હેક હોદોબદગી દુમ યાવજરક પને બૈસા મક્સે આઈજે હાઈતી હાઈતે દો સેમ તેંખક સકે બસ બરાની દુમ બચા.